ને તો વારે ચેદી બોય મેં તે તો કોણ કે ગયા મે કોને એને સ્વીટ હાર્ટ ઓ ઈ ઓ બી મે રોડ મિનિસ્ટર કોણ ચે ઓ નો યોન મે ઓર એફએમ 89.9 ઉલમે તે સંગરા ને બોન નો ઓ મને કિન નમ કતાઈ કે મે ઓર એફએમ 89.9 નમ રો રો ની મતંગ ગે ને સના ઓરા યે કિન નમ કન બોન રો ઈ ચે ઓ નો સના આ કે ના કોણ તે યો કોણ કોણ ને યે દે આ હદલિન મે કોણ ના દે તો કોરા ના પાઈ બુકિન નમ રામ તે નમ તાઈ કે યા કતે કે ઓડી કન નમ ཁོ་ནོ་བུང་ང་ནང་དེ་མ་རོ་ཡོ་མ་ནང་དེ་པ་ནེ་གོ་རེ་དེ་མ་ཨོ་ཨེ་ཕ་མ་89.9 ཉུར་ང་རེ་སེན་ཏེ་མི་ཏོན་ག་མ་རོ་རོ་ཁོ་ནང་ནེ་ཡི་ཁོ་ནོ་བུང་གོ་ཡི་ཁོ་ནོ་ཁོ་ང་རོ་ཡི་ཁོ་ནེ་ཁ་རོ་ཁོ་པོན་རོ་ཡི་ཅེ་བ་དེ་པུ་ཡིན་ན་དེ་ཡི་ཁ་རེ་སེན་ཨ་མ་ང་ཨོ་མ་ཨ་ནོ་ཁོ་ཡི་ཁེ་མ་དེ་དེ་ཁ་རོ་ཡི་